0: નિર્જીવ તું ભીત ચલાવે છે ટાઈમે, પર જ્ઞાનેશ્વર મહારાજ અને મુક્તાબાઈ અને નિવર્તી એ તીન ચારી ભાઈ બેઠે તે ભીતે પર જના ચાંગદેવ જોકો ચૌદસે સાલેરો ચાંગદેવ બિન ગુરુ રો વાગે બેસન હારો વાગે બેસન વાગે બેસતાની હાથે સાપેર ચામકો લેતાની જ્ઞાનેશ્વર મહારાજે સમારો જના નિર્જીવ ભીતેન કેલા ભીતે બેઠે તે જ્ઞાનેશ્વર મહારાજે નિર્જીવ ભીત મુણ્યાગે સમોર ચાલન આવી ચાલન
1: આરે
0: નિરજીવ તું ભીત ચલાયો

ઠણે વાળ જ્ઞાનેશ્વર મહારાજે રિયાળી બાપે ને બાજુ કારણા કે તે જાતેર ભાર કાઢે જરા જ્ઞાનેશ્વર મહારાજ સંતેર માં જાતા પૈઠણે જાતા જ્ઞાનેશ્વર મહારાજે સુધી ને તાર નામ જ્ઞાના છ તો તાર માં જ્ઞાન છે કઈ તો જ્ઞાનેશ્વર મહારાજ કે લાગુ જ્ઞાન શેર માં રચ જના પકાર લેતા ની હાલ્યા ચલો આરો તો વો હાલ્યા ના એર માં છે કઈ કલા જ્ઞાન બરાબર જ્ઞાન છે કે તે હાથ મેલો જ્ઞાનેશ્વર મહારાજ તો હાલ્યાન વેદ બોલાય હાલ્યાન વેદ.

0: કરતાણી ભગવાને નામ લીધે, કરતાણી વિઠ્ઠલાણી રૂકમિણાના ગામે ભારે કાઢીને પાણી બંધ કરી દીને કેરી આંગણે જાયરો બંધ કીધે, બંધ
1: કીધે
0: કઈ તને બાદ વને જકો જ્ઞાનેશ્વર મારા નિવર્તી આણી સોપાન કાકા એ તીન છોરા આણી એક છોરી હુઈ એક છોરી મુક્તાબાઈ આ છીપચારે જકો આંગણે માય દેની લોક ધનાધન મારે લાગ વાવડીન છીપે દેની કતી છીપચારે રમે દેની ગંગામાં આંગોળી કરે દેની આણંદીર માય ત્રિવેણીર માય જના એકદમ ખૂબ મારેલા જના દો વિચાર કીધે વિચાર
1: કીધે
0: વિઠ્ઠલ પંત વિચાર કરાલા ચલો જારો બ્રાહ્મણ મંડળીના